કોડ પાથર બ્રકને બજાય કઈ કોડ પણ પાણી બસંતર કઈ કોડ દેવ મંડળ કઈ કોડ સસિયર સોન ખતર કઈ કોડ દેવ દાન મંદિર સર છતર સગલ સમગ્રી અપને સુતાર નાન જસ જસ ભાવ તિસ તિસ નિસ્તાર કઈ કોડ રાજ તમ સાતક કઈ કોડ ભેદ પ્રાણ સિમરતર શાસ્ત્ર કઈ કોડ કે રતન સંબંધ કઈ કોડ નાના પ્રકાર જંત કઈ કોડ કે અચર જીવ કઈ કોડ ગ્રીમર સ્વરણ થીવ કઈ કોડ દ કિન્દ્ર પે સાચ કઈ કોડ ભૂત પ્રે શુક્ર મિર ગાચ સબ તે નેરા સબ તે દૂર નાનકા પલબ શ્રેયા ભરપૂર કઈ કોડ પતાલ કહેવાશે કઈ કોડ નર્ક સુરગ નિવાસે કઈ કોડ ધન મેં જીવે મરે કઈ કોડ ભજો નિ ફિરાય